0: Disha Supreme Extra Long Grain Basmati Rice. Indulge with Disha. Available at all independent stores nationwide.
1: साउथ हॉल ट्रेवल की एक और ऊंची उड़ान
2: देखिए दुबई की शान फ्लाइट होटल साइट सींग डेजर्ट सफारी यानी दुबई में सारा इंतजाम और पैकेज की प्राइस बेहद कम।
1: साउथ हॉल ट्रेवल का दावा है कि 24 घंटे के भीतर कहीं से कम में ला के दिखाएं तो ये रिफंड या डिफरेंस वापस कर देंगे।
2: तो दुबई के लिए तैयार, यू डू द पैकिंग, दिल डू द प्लानिंग। कॉल साउथ हॉल ट्रेवल ऑन 020-8574-8410। दैट्स 8574-8410।
3: साउथ हॉल ट्रेवल Auto protected.
4: Namaskar. માર્ચ 2027 માં મહારાજા ટૂર્સ સાથે માણો જાપાનનું અદ્ભુત ચેરી બ્લોસમ સીઝન. આવો અને જુઓ જાપાનનું સુંદર ચેરી બ્લોસમ, શ્રેષ્ઠ સાઇટસીઈંગ, સ્વાદિષ્ટ ઇન્ડિયન જમવાનું અને ઘણા બધા યાદગાર અનુભવો. માત્ર £4,499 પર પર્સન, જેમાં ફ્લાઇટ્સ, એકોમોડેશન અને એક્સકર્ઝન્સ બધાનો સમાવેશ છે. સીટ્સ લિમિટેડ છે એટલે આજે જ તમારું બુકિંગ કરો. મહારાજા ટૂર્સ, તમારો વિશ્વસનીય ટ્રાવેલ પાર્ટનર. જાપાન તમારી રાહ જોઈ રહ્યું છે.
5: This Friday, witness the ultimate clash between survival and pure malice.
6: Sir, मुझे मार देंगे sir, मुझे मसालों sir.
5: RFT Films and Entertainment brings you the ultimate face-off: Akshay Kumar versus Saif Ali Khan in Priyadarshan's masterpiece Haiwan.
7: शायद कोई हमारा पीछा कर रहा है. एक ही जीप की आवाज बार-बार सुनाई दे रही है.
5: Haiwan in cinemas this Friday, September 11th, across the UK and Europe. Book your tickets now.
8: अंधा होने से बुरा पता है क्या होता है? बेवकूफ होना.
9: गणपति बाप्पा के आगमन से घर आएंगी खुशियाँ और सुख समृद्धि से सुनहरा बनेगा आने वाला हर पल.
10: Let's celebrate this auspicious occasion with delicious ethnic namkeen varieties of Jaimin snacks along with its khakra, mango pulp, son papri and pickles.
9: Available at ethnic grocery store near you. Gunpati Bappa Moria.
11: The people of Britain love their spin bikes. They've bought loads of them. Another thing they love is moving their credit card balances to a Barclaycard Platinum credit card because they could pay no interest for up to 36 months. No wonder it's really taking off. A balance transfer fee of 3.15% applies, subject to financial status. T's and C's and exclusions apply. Check if you're eligible at barclaycard.co.uk. Representative example, 24.9% APR representative variable and 24.9% purchase rate per annum based on a £1,200 credit limit.
12: Caratino Better Ghee, the healthier, low-price, cholesterol-free butter ghee alternative. Caratino Better Ghee, available in Tesco's, Asda, Morrison's and local grocery stores. Caratino Better Ghee.
13: Wake up, feel good. It's Donny Brasco on Breakfast.
14: Like a radio.